0: ખસમે કામેલ પાયસી ખસમે પાવે સો કરે મંદ્યા સો બલ પાયસી દાન રગે પંદા જાયસી
1: કોઈ ગાવે રાગી ના

ભાઈ જોગા સુધી કન્નાજ આવાજ થઈ, સાત પૌડી તું પહે સાચી તા પીછે મોડપે મને કોઈ તારું વેસરા દે. વાપસ આજ થોડી દેરી કે બાદ ત્યારી સાસંગ ભાઈ જોગા સુધી ફેર આંબે ફેર પૌડી પે પહે રખતે હા.